0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: ફ્લાય વીએફપીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: ગોઠા.